0: շբհրած աբհար
1: մհրունած ադի քատրի կրա ઘાઈત નિર્ણય નકા ઘ્યો તપાસની શિવાય ઘર ઘેણ મોટી રિસ્ક હે લક્ષા ઠ્યો ઘરંચા સર્વ પ્રકારચા ઇન્સ્પેક્શનસે વન સ્ટોપ સોલ્યુશન મંજેચ આક્વા બિલ્ડ ઇન્સ્પેક્શન્સ તિશો તિલ મેજર માઇનર અની સેફટી ડિફેક્ટ્સ ફોર શ્યોર તુમસા નિર્ણય મગ હોઈલ વેરી સ્માર્ટ અની ક્લિયર અની હા તુમચા હક્કાચા મરાઠી માણૂસ 0430-583-588 લા ફોન લાવા અની સર્જે રાવાંશી નક્કી બોલા લક્ષા ઠેવા 0430-583-588
2: યા પોલ્યુશન વર સોલ્યુશન પાહિજે રે
3: ગ્રીન ઓસ્ટ્રેલિયા સાઠી આપણી જવાબદારી ઉચલાયજે કા આગમ ઘરાતજ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરું વાપર અની એક્સેસ ગ્રીડ લા બી કોન્ટેક્ટ
2: પણ કસો
3: આયકા ટેકનોલોજીચ્યા મદદીન ફક્ત $2800 મધ્ય 6.6 કિલોવોટની સોલર સિસ્ટમ બસવું
2: માય ઇલેક્ટ્રિસિટી બિલ્સ
3: 80% પર્યંત સેવિંગ અને સિસ્ટમ વર સબસિડી દેખીલ
2: હા તુમચા સરખા માજા ઘરાલા હોઈલ સૂટ
3: અગ કસ્ટમાઇઝ સોલર સિસ્ટમ હીજ તર આયકા ટેકનોલોજીચી ખાસિયત આહે ના
2: આહે તરી કોણ હે આયકા ટેકનોલોજી
3: પ્લીઝ માણસ સંદીપ ચિખલે અને કુણાલ ભાગવત નંબર પણ ઘે 0409707707 ઈમેલ info@ayk.com.au